소바 키바 소소 소소 그 다지고 콜라 라라소도 토모 많이 받은 대소 마모지 여바레 아 대소데 남편서라 드라이 제바이 타주 라서 뭐 된지고 고는 거 소마 희기바이나 진이 제바보 라니라 된지고 난디 대소도 파 타치바지다 아 아니 사봉이 보던데 희기나 하장 그 카본 오브지 차도 여바다 니기 차니 가데 된지기 토니 아 마지 희비 왕다 다나야 아니 년개 소마라야 응고 욕바지다 아 소제 때랑 가서 녀모도 와지다 괜히 그 다들 그 라는 게 놓나 미생 가서 편시 대자님 가서 좀 못해 봐 근데 그 아니 젠데야 가서 이제 써 봐래 근데 얘 봐야자 조대 치르자 자기 집하고 다 죄다 아 룩소소로 편소라 아니 들어와서 봐 근데 그 거대 잔디샤 좀 많이 봐 조대 토몽 거 가서 고대 와지다 자위 찬이 다들 코로나 그 아니 이게 그 라니 어 대라 편시 된지 그 미인 아버지 존이 어 희지고 담마든지 진이 어 틴데지드니 트레고 거대 자디요. 당연히 그 나니 니바디 체인세리로 아니 다저리비 고네시. 달라다 담보 체르잖아. 간조 희기 지그 다저바스야 지당. 다저리바 다저스야 지당. 데니 아 다저리비 텐지스 야나 다저리비 용세. 안 된데 그더니 된다스나. 간조 사히샤 그분도 다 등고 놓는 담보 가서 네 기지도 다 다저지 바르 데로와 다 다저지 바 해봐 라 토 담보로 체리세네 아니 다저 바스야 데랑 가서 고아지는 거군도 오늘 간대지 다저 바스 그리세나 심제 남기 라랑 소소고 생근 농게 삼자 그 된 강야로 왔지 생근 나라 준비게 된 강야로 왔히 아니 예 바로 보 생제 바로 보라 아니 고아르시에 봐 텐데기 샤바텐디치라 아니 뭐 다트바스기 돈나 신진 소소가 삼자기 된 강양로히 이 바로 보라 아니 고다트바 바로 보라 고르시바 텐데기 샤바텐디치라 뭐 다트바스기 텐데 인들 다 대답 그 다트비기 샤바텐라 자위 찬이 간디 줘 봐라 했으나 나그 통니 깨당자만다 자당자만다 배차겐 오세안다 아니 배차게나 하세한다다 은은세한다다 간다지 근데 가르쳐 그러고 미세 그러고 아 아니 다당 토니 이게 바로 그 거다지야 된대요 봐서 다 대자 마인바 대리자 람바 토아도 가르쳐 아니 나가 토니 민당 칙 다니 진지 아니 깨차세 단대 체리잖아 좀 로아 메이리라 예비게 토모 마인바 그 체리잖아 아니 나가 거니 이게 바로 보라 답주비게 아니 타람지 차디로와 너나 다 맨당 치게 다니 진지 아니 깨차게 통이 랑 산지게 된 강야로히 이 바로 보라 고아셔바 아니 다트바치 차디요 나자 마예바 아니 류게 통이 양아르소 다트야요 데 가르세나 리지 야라라소바 당가소 베차야나 라바크 샤자 라바크 용글 아니 강바크 용글 아니 나서 카다 아니 미아 그 라소 바다 나서 가르 전에서 그러고 아 아니 동박의 돈이 난전 담아라 내리 열어와 단 너나 나서 리보그 아니 고다 강바 아 락바 안주모 라소 바텐지 리지 라그 난전 망부 지르와 어 대라 때니 아니 뭐 바로 보라 치르잖아 대다 강야로 와히 내가 그래서 닥터 바텐지 열어와 배차게나 조사마 시가 시바인가 민세니 이게 바로 보지 되지 드용 가슬라 롱 나가 토니 다테마 마주나 아니 고 나로선 드레시니 아 조조시니 아니 이게 바로 봐라 사마 시비가 다 아니 저버시 바텐데 아니 그래 어와 어디인 디슬 리진 라라서 바 난지 나서 오고네 다테바 다테 마인 바가 나서 주문 잡는다 아니 타발랑 나로선 나바자바 아니 돌아서 바 아니 토 토주 나와 토랑와 라서 바 텐데게 다 쇼르게 아 자라 라서 바 텐데 드라마다 토니 이게 바로 볼라 아니 양 다트바 어 텐데 요리 다 대자나 마인바 아니 대리자 최토와데 제르잖아 아니 드라다 죽게 다니도 저비 아니 이게 있어야 어 디기 토니 아 이게 바로 볼라 다트바 돼요 자주니 이제 다니도 저 아 당한소 드라 미리란 쳔바 이게나 아니 랑 삼데 다트 버시 발라 치 가치인 아버지 지르잖아 딱 공이 비 깨차 대당 다 다당 니히지 그 지르나
아니 자족 다니리 집이게 아니 이게 되지 이게 되지 이게 세한데 아니 나로선 좋아 미리 그 랑게 산데기나 다트버 집이게 토모 마이 바게다 자디 차디오 오 데인디라 다 너나 아 나가 게당 잠만다 아니 개차 리지 옌라라서 만난 줄 남아나서 좋아다 아 데마이 바게다 이게 아 데네 데마이 바게 샤당 그 주모다 아니 타바근 더바다 단라만다 아니 토라서 바텐 데 그 토니 아 아니 rāṅga sāṅjīga tēngkāyā rāṅkī yāṅ pārū pārā dātri bāsī yāṅ shēkī yōrī tā tēsō lāgā chērī sēdī nā dātri bāsī yōrī tēn yīndi lā ngā tsū ndīgā nō lā anī rua mē rī nā tsūyī bāyī jī nā anī kēchā tā yīgē tēn yīndi anī rāṅga sāṅdī dātri bārā tā chī chēdō pāpā gā sātī chādī yōrī tēn yīndi lā gēn chātari jāgā shimā nī nā rua mē sādhū tūbī chī kāñjī nā nī chī lā nā pāhī yīn jī nrē mūdō wī nāng sēn jīn jōwān sēn jī jī dātā nī yīn hī yīn sē nī o kōng dēn rī sūng dō wā dā tūy pā sē yā dī dā dō dōng rā bā jī yī yā pā yī na ngā tō tā kē chā tā yī gē tē mā yīn bā kī shē tā gā tā kē tāng rā mā rā tā lī jī yīn lā lā sō bā kī nā jīn rā mā rā jī wā tē rā tē nī rāng kī sē jī tēng kā yā rō yīn pā rū pā rā kua shē pā tēn rī kī shā wā jī lā dā tūy pā sē yī gō shē tā ngā wā na dā tūy rī pā sē yā tā dā tūy pā sē yā tē tsū tū tū tī dā tūy sē yā chū rō wā dātui sēyā tē yā, dātui rīpā sēyā ndē, tā shāwā mārē, ndē shāwā mārē, ndē chērē sēnē, anī shāwā māyīn bāgī shatāngā ngā rūsū mīngjāng zāy chātī yōrē. Wā nā dātui rīpā tā, tēyā tsū dūy kā pāyā nā dātui sēyā ndē, gāndē chī rū kuwā līngā gu ndū sēdī lō. Ndē tā, gōndī kē pī kā, rūwa mē rī lā, tōmō māyīn bāgī yō pī kā, anī dātui kēchā tā, yī kā nī yō pārā wā. Tē yī ndirā tā, kēchā tā, yī kā kāyā rūwa hī kā, anī mīng tā, tēn jū gōdā trī tsī. Gōdā trī tāng, tē jī chīnyo tāng, tē jī nīsō, tēn rī jīlā, shi tāng ngā sō tā, dātri rī bā, yā na dātri sā yō, tā ndō na chērī sē dī rā, kē yī kāyā rūngā hī kē, anī gōdā trī tāng chō rō, gōdā trī tāng, kē yī kāyā rūngā hī kē tō nē, yēn pā rū pā rā gōdā trī pā rā shī bē kē chīnyo tāng, kō rā ngā rī sō tāng, kō rā ngā nīsō chō rī, tē lā yā ngā sō dātri rī bā, yā na dātri sā wā tēsē nā kuwā nē nā rīgī yōshī tā tēzā māyī bā tārū chē yōshī nā tēndrē kē chīnyē tā nīsō tēsō tē kōrāndā dēn bā tū chā wā xē chā pō kē tō nē shō tōng zō nē mā tēn lā pā yā pē kē tēndrē kē yōnū yō rō wā tē lā yā dātri rī bā yā na dātri sē nē anī tānyē tēndrē tā yōshī tē yī ndirā ndē yī kā jī dātri rī bā tā dātri sē yā ndirā tsā yī chā nī dā yāng jū kū kuwā lē tā jī tā dā tōng jū kū kuwā lē tā mā rā nī ndu dā yāng bī wā tā tā yā pā yī na kē yī kāyā rū wā hī kē kō rō gō dā tsā kī ndu trē pā rā shī bī kō kō rā ngā chī nyo tā kō rā lā tō mō mā yī bā ngī sō chī yō rō wā tē lā dā trī rī bā tā dā trī sā na ndu kī yō rī a nē tē mā sē tā rō tē ndē kā chī nyo tā ngī sō tē sō tē shō tōng shī nē mā tē lā pā kī yā bī kō yō nū tē nchū tē sō lā yā dā trī rī bā tā dā trī sā yō rī tē yī ndi lā jē jā anī kē yī kā gō dā trī yī jī chī nyo tā tē jē pā rā shī bī kō yō nū tē nī kō lā ngā sō dā trī rī bā tā dā trī sā nē dā yāng bī wā nā tā nā tē ndē chī kuwā lē nā ndu kī yō rī tā wē chā ngā sō tē sā kā māng chē yā kā chē rī nā dā trī rī bā dā trī sā yā tē dā tōng jū kū kuwā lē nā tā dā tōng jū kū wā tā tā yā pā yī nā dā trī rī bā sā yā tā dā trī sā yā tē tsā yī chā nē kā nā chī kō kī pā rī sā dī lā anī kē yī kā yā rū wā hī kā mē dā tē jū gō dā trī tōng chī chī nyū kō rā ngā tō mō mā yī bā ngī sō tē sō shō tōng kū tō nī mā tē lā pā yā pē kā yō nū tā pē chā yā nā tē jī wā tā tē sō lā ngā sō tā dā trī rī bā sā dā trī sā nē kuwa lēn rūpa, o tēnē chādi yōrē, tā tē chērē sē tīlē dā tōngyū kuwa nē shē pīkā anī dā tē sē, yā nā dā tē rībā sē yā tēnē chērē shē tāng kā lē, ngā sō ngā nē kēchā jī pīkā sā lō kōrā nā tōng mā yī bā kā dā trē tāng jī dā, dā trē sō jī yuā pā rē rē tē yuā jā tēnī kī tē sō kā chī nyū dā trē tāng kā chī nyū tē sō tsō mā tē tē jī ngī sō tē sō nipa yamari, ten yidili kecha tang dati ni nga shi guwa nda tang yapa yina kecha nga la shi yuwa tang ane dati riba di shiri shi yuwa o tenri chati yuwa teni nga nso jayi dabarin tsui bayi yina jayi korang ki chani hii bayi yina hachang ki tang dira nga buri jayi shi yuwa ki dira hachang nga buri ye de wen chang tata nga nso yongche di shi yuwa ki jaga thong mayi baki tang dati yuwa dati yinda shi ji dira